0: 취했어.
1: 여기는 또 어떤 곳일까요? 식사 중이던 이분들 옷차림부터 남달랐는데요.
2: 여기에는 지금 어떤 분들이 계신 거예요?
3: 아미 쟤나고 비올라레 쟤나나? 아미 림부아르코 사스키티바타 볼아라 쟤나 아미 림부아르코 사스키티마 자브룽 나츠노 아코
4: सबै लिम्बुई मात्र हैन अनि लिम्बुकै कल्चर हो आजलाई है हामी अब नवा बरु दुला दुलाइलाई है हामी भित्र लाउँछ स्वागत गर्छ हाम्रो संस्कृतिबाट हाम्रो कल्चरबाट केही अब रमाइलो तपाईहरु पनि गर्न सक्नुहुन्छ तपाईहरुले पनि वेलकम छ
1: 결혼식이 시작되기 전 리허설을 볼 수 있었는데요. 장구처럼 생긴 차브룽이라는 전통 악기입니다.